0: ભાઈ બેને દેખો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમ નું માન રાખવું પડે. આજ તો આપણે સુટા પડો ને અગલા કાર્યક્રમની ફેરમાં લંગા. રામ રામ રામ રામ.
1: અપને આપ સુન રહે થે વાકડી કાર્યક્રમ ખેતીની વાત આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હે. લીજી પ્રસ્તુત હે આદિવાસી લોકસંગીત. શ્રોતાઓ, આદિવાસી લોકસંગીત કે અંતર્ગત આજે હમ આપકો સુનવા રહે હૈ લક્ષ્મીધાર ઓર સાથીઓ કી આવાઝ મે ગાયે લોક ભજન.